ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, અરે બોલ બોલ તો થોડી થોડી ખેલ થતી લો ગુજરાતી, અરે પણ ખોટું પણ મન મોટું, અરે તન છોટું પણ મન મોટું છે ખમીર બનતી જાતી, અરે ભલે લાગતો ઘોડો હું ખેલ થતી લો ગુજરાતી, ભાઈ ખેલ થતી લો ગુજરાતી, ભાઈ ખેલ.